0: रेडियो मॉरिशस
1: 800 किलोहर्ट्ज़ पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: मौजिला गुजरात नो रंग रंगारंग एमबीसी रेडियो पर गुजराती गीतों नो प्रोग्राम रंगारंग रंगारंग
3: નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ રંગારંગ કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો. તમે સૌ કોઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરી આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં ક્યાંયથી જોડાયા હોય તે બધાને અમારા તરફથી પ્રેમભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. તો શ્રોતાઓ, જ્યારે વાત કરીએ, જો કોઈ ઈશ્વર અચાનક વાતાવરણ બદલી શકતો હોય ને, એ ગમે ત્યારે પરિસ્થિતિ પણ બદલી શકે છે. એટલે જ્યારે આપણે ઈશ્વરની વાત કરીએ તો ભગવાન ગમે ત્યારે, આપણે એટમોસ્ફિયરની વાત કરીએ, વાતાવરણ ગમે ત્યારે બદલી શકે છે, તે ભગવાન આપણી પરિસ્થિતિ પણ ગમે ત્યારે બદલી શકે છે. તો ચાલો એક સુંદર મજાનું એક ગીત લઈ લઈએ. સચિન લીમાઈના અવાજમાં લેવામાં આવ્યું.

નો ટચ ઉકળો 15 મિનિટનો આપણો ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. ને આપણે કહીને આપણે જ્યારે ગુજરાતી થાળીની વાત કરીએ, ગુજરાતી થાળી આપણી પાપડ અને અથાણા વગર અધૂરી છે, તેવો જ આપણો સુંદર મજાનો નાનો મસ્ત ટચ ઉકળો કાર્યક્રમ છે ગુજરાતી કાર્યક્રમ. તો ચાલો ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાનું આપણે આગલું ગીત લઈ લઈએ. એમ કપૂરના અવાજમાં લેવામાં આવે

બસ આવજો કહેવાનો સમય થઈ ગયો તમ તમારે, અને તમને ગુજરાતી ગીતો ગમ્યા હશે. બસ એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છે, ને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું. તમે સાંભળતા રહો કાવ્ય લીમાઈના અવાજમાં લેવામાં આવેલું, એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.